किती सोते हो बघाना कि एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना साथी हाथ बढ़ाना। श्रोतो એટલે એ તીસરે કડવું આ મુદ્દા હું મી પુન્હા સાંગતો તુમ્હાલા કે એક સે એક મિલે તો કતરા બન જાતા હે દરિયા, એક સે એક મિલે તો જર્રા બન જાતા હે સહરા।